નમસ્કાર શ્રોતાઓ, છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ અસાને સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયું તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજના દિવસની વાત કરીએ, આજે છે શનિવારનો દિવસ અને આજની તારીખ છે 22 ઓગસ્ટ અને સ્ટુડિયોની ગેલેરમાં 10:01 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી દિલ્હીને 10:45 સુધી. અને કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ મહેનત કરો અને આગળ વધો. જ્યારે મહેનત કરીએ છીએ તો મહેનતનું ફળ આપણને જરૂરથી મળે છે. પછી આપણે એમ જ બેસી રહીએ હા ચાલો તો કશું મળતું નથી ને, પણ જ્યારે આપણે મહેનત કરીએ છીએ તો મહેનતનું ફળ જરૂરથી મળે છે. એટલા માટે કહેવાય છે ને ભગવાનને પણ કંઈક કરવા માટે આગળ વધવા માટે પણ મહેનત કરી હતી ને. એટલે કહેવાય ને જો ભગવાન તમારી એક જ વાત સાંભળે તો તમે એમને કહીશો કે હા તમારો જવાબ સારો છે. એટલે કહેવાય ને કે ભાઈ ભગવાનને પણ ભાઈ મેળા ટોળા સાંભળવા મળ્યા તો હતા જ. તો ભાઈ આપણે તો વ્યક્તિ છે તો આપણે શું વાત કરીએ ને. જ્યારે આપણે વાત કરીએ ભગવાન રામની તો ભગવાન રામ પણ સીતામાં સાથે અલગ થયા.

કૃષ્ણ જી ની વાત કરીએ તો ભાઈ કૃષ્ણજી નો જન્મ થયો તો મથુરામાં, મોટા થયા વૃંદાવનમાં, પછી ત્યાંથી ગયા ગોકુળ, પછી ગયા ગોકુળથી ભાઈ દ્વારકાધીશ. એટલે કહેવાય છે ને ભાઈ કૃષ્ણ ભગવાનની પણ આપણે વાત કરીએ તો ક્યાંથી ક્યાં ગયા હતા. તો ભાઈ આપણે તો એક વ્યક્તિ છે તો કહેવાય ને ભાઈ જ્યારે આપણે મહેનત કરીએ છીએ તો મહેનતનું ફળ જરૂરથી આપણને ભગવાન આપે છે. તો ચાલો એક સુંદર મજાનો એક ભજન લઈ લઈએ. આજે શનિવારનો દિવસ છે હનુમાન દાદાના ચરણોમાં, ને આપણે કહીએ ને હનુમાનજી તમારા બધાના સંકટ હરણે, એવી સાથે પ્રાર્થનાની સાથે એક સુંદર મજાનું ભજન લઈ લઈએ હનુમાનજીના ચરણોમાં. ખુશાલી જોશીના અવાજમાં લેવામાં આવેલું.

સ્ટુડિયોની ઘડીમાં 10:08 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે ને ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કહેવાય છે ને કે ભાઈ જીવનમાં બધું જ એક સાથે ક્યારેય નથી મળતું. ક્યારેક પૈસા હોય છે તો સંબંધ ઓછા હોય છે અને સંબંધ હોય છે તો પૈસા ઓછા હોય છે ને જ્યારે આપણે વાત કરીએ ત્રણ વસ્તુની, પૈસા, સંબંધ અને સ્વાસ્થ્ય ત્રણેય હોય છે ને, ત્યારે ભાઈ આપણે વાત કરીએ તો મોટે ભાગે આપણને જીવન જ ઓછું પડે છે. એટલા માટે કહેવાય છે ને કે લાઈફમાં બધી જ વસ્તુ એક સાથે નથી મળતી. એક મળે છે તો એક નથી મળતું અને જ્યારે ત્રણેય વસ્તુ મળે છે ત્યારે ભાઈ આ લાઈફ જીવવાનું આપણને ઓછી પડી જાય છે. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ઉમેશ બારોટના અવાજમાં લેવામાં આવેલું નોન ફિલ્મી સોંગ્સમાંથી તમારા માટે

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સ્વાધ્યાન સ્ટુડિયો ઇંગ્લેન્ડમાં 10:21 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો ની તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો આપણે વાત કરી લાઈફની, જ્યારે આપણે વાત કરતા હતા જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી હોય પણ મનને શાંત રાખો અને કર્મ કરતા રહો. જ્યારે મન શાંત હોય છે ને ત્યારે આપણી પણ હેલ્થ સારી રહે છે ને. અને મનને શાંત રાખો અને કર્મ સારા કરતા રહો. સમય બદલાય છે તેથી ક્યારેય હિંમત ના હારો. એટલે કહેવાય નહીં કે ભાઈ ભલે ગમે તેટલી પરિસ્થિતિ હોય ખરાબ, પણ હંમેશા તમારા મનને શાંત રાખો. મન શાંત રાખશો તો હેલ્થ પણ સારી રહે છે અને કર્મ હંમેશા સારા કરતા રહો. સમય બદલાય છે, સમયની સાથે સાથે આપણે વાત કરીએ તો તેથી ક્યારેય હિંમત ના હારવી. હિંમત હારીને કોઈ દિવસ બેસી ના રહેવું, હંમેશા ઉઠો અને આગળ વધો. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં ટાઈમની સાથે આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2023 નું અને વે

ભૈયા હું અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલણમાં 10:26 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ દરેક વ્યક્તિને જિંદગીમાં એક વાર તો અનુભવ થાય જ છે ને, એટલે લાઈફમાં દરેક વ્યક્તિને એક અનુભવ તેવો થાય જ છે. લાગણી ખોટી ન હતી પણ ખોટી જગ્યાએ લગાડી હતી, એટલે દરેક વ્યક્તિને એવો અનુભવ થાય છે. જે લાગણી લગાવી છે ને એ સારી જગ્યા પર નથી પણ ખોટી જગ્યા પર લાગી ગઈ છે, એનો એક્સપિરિયન્સ લાઈફમાં દરેક વ્યક્તિને કોઈના કોઈક વાર થાય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. તમારો બધાનું ફેવરેટ અને મારું પણ ફેવરેટ છે, ખલ્લાસ આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

આપણે ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાના આંગલો ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2026 નું તમારા માટે

એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા છે. ફરીથી મળીશું ભાઈ બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.